ગ્રામ લક્ષ્મી કાર્યક્રમમાં અમારી સભે બહેનોનું સ્વાગત છે. કાર્યક્રમમાં આજ આપકા સાથ આપકી બહેન અંતિમબાલા, આપ સબખ મારી રામ રામ. બહેનોન, આજ કો દિન હમારા લેણે બહુત ખાસ છે, ક્યોંકિ આજ કો દિન સમર્પિત છે હમારા દેશ કા વૈજ્ઞાનિક નખા, દેશ કા વૈજ્ઞાનિક જો કે દિન રાત લગેલ રહે નયા નયા આવિષ્કાર નમ આ સાથ વૈજ્ઞાનિક ના અભિયંતા નકી ઉપલબ્ધિ ને ઉનકા સન્માનમાં આજ કા દિન કા હમ સબ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ કા રૂપમાં મનાવાય. બહેનોન, હમારો છોટો સો ઘર બનાવણું હોય યા બડી ઇમારત, ને નદી નકા એક છોર ખ દૂસરા છોર ખ મિલાવણું હોય, ને કારણે હમકા પુલ બનાવણું હોય, બડી બડી સંરચના નકા નિર્માણમાં હમારા અભિયંતા ને તકનિકી કો બહુત બડો યોગદાન છે. આજ જ કા દિન યાની 11 મે 1998 ખ પોખરણ રાજસ્થાનમાં સફળ પરમાણુ પરીક્ષણ હોયો હતો. એક ઓપરેશન શક્તિ કા નામ સી ભી જાણી જાય છે. બહેનોન, એના ઓપરેશન કો નેતૃત્વ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ને કર્યો હતો. આજ જ કા દિન હમારા દેશના ત્રિશુલ મિસાઇલ કો ભી સફળ પરીક્ષણ કર્યો હતો. સાથે જ પહેલા સ્વદેશી વિમાન હંસા 3 કો ભી પરીક્ષણ કર્યો ગયો હતો. બહેનોન, હમારા લેણા ગર્વ કી બાત છે કે એના પરીક્ષણ નકા